ઇનાપાતાર જીલુ કોલે બહની મો પદમ પ્રસાદ સૌરાગાઈ વૃદ્ધિ સિદ્ધિ ગુરુ ગણપતે સાષ્ટાંગ ઈગર દો રાત દિન કો જપના ન છૂટ ભગવાન પાઉ સદા પરદછ રાજાલે સબયો ચલિત્ર અગીકો સુનેર ફેરી પણિ સુન્છુ ફેરી પણિ સુનાઉનુ હવસ નૌલા કથાઈહરો ઘરકા હો ભનૌલા પરદેશી જન હો જીલુ હો મેરો ઘર થર્યે કે હો ભન